Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem che mara mama umasio, beno ane bhaiyo. Radio par humbar wawara, medium wave 1548 par. Internet ane satellite par humbar wawara, radioislam.co.za par. DSTV channel 826, free to air satellite decoder. Ane Radio Islam app par humbar wawara ne bhi, mara khub khub salam. Ummi che ki tame hara che, maja ma che, અને તમારી તબિયત હારી છે. અલ્હમ્દુલિલ્લાહ, મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે. દર વીક જેવું આજે આપણે મા બાપના બારામાં વાત કરવાના છે, પછી ઇન્શાલ્લાહ કિડનીના બારામાં વાત કરવાના છે. તો કોઈને લખવું હોય તો પેન ને પેપર રેડી રાખજો. કિડનીઝના બારામાં આજે આપણે શીખવાના છે ઇન્શાઅલ્લાહ. અને ઇન્શાઅલ્લાહ કિસ્સો બી છે, હસી મજાક બી છે. તો આરામથી બેહો, રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા

ચાલો હવે આપણે કિસ્સો હાટે ચાલુ કરે અને આજે આપણે મા બાપના બારામાં વાત કરતા છે. તો આ કિસ્સો છે તેના બારામાં. એક ડાયરી છે, એક પોયરાની ડાયરી છે અને પોયરો એનો કિસ્સો કેટો છે આપણને. તો પોયરો કે, મને સમજ નહીં પડે હું કાઠી ચાલુ કરું, કદાચ મારી મા હાથે, કેમ કે મારો અફસોસ બહુ છે જ્યારે હું મારી માના બારામાં વિચાર કરું. મારી મા વિધવા ઉઠા અને હું બહુ નલ્લો ઉઠો ત્યારે મારા બાવા ગુજરી ગયેલા. મને ઇવન કેવા દેખાતા તે બીની યાદ છે. લોકો મને કહેતા કે તારા અબ્બા બહુ સારા માણસ ઉઠા, પણ હું બસ જાણતો કે મારી મા બહુ સારી ઉઠી. મારી મા મારી આખી દુનિયા ઉઠી. મારી મા કોઈ દિવસ પાછી શાદી બી નહીં કરલી. લોકો કાજ મોકલાવતા, પ્રપોઝલ આવતા અને મને યાદ છે કે લોકો આવીને વાત કરતા કે તું હજુ જવાન છે, તને સહારો જોઈએ, તારા પોયરાના ફ્યુચરના બારામાં વિચાર કર, તું પાછી સેટલ થઈ જા. પણ મારી મા બસ મારી ફિકર કરતા અને કોઈ દિવસ પાછી શાદી નીકળી. મારી મા ખૂબ કામ કરતા અને કોઈ વખત મને ખબર છે કે ઇવન થાકી હો બહુ જાતા. સવારમાં ઇવન બેકિંગ કરતા આખું ઘરમાં બેકિંગનું સ્મેલ ફરતું અને બપોરે સોપનું સ્મેલ આવતું અને કોઈ વખત સાંજે બામનું સ્મેલ, દવાનું સ્મેલ આવતું, કેમ કે ઇવન બહુ થાકી જતા અને દુખાવો બહુ થતો. મારી મા બધા નેબર્સ માટે સોઈંગ કરતા, કુકિંગ કરતા લોકોના ઓર્ડર માટે અને બચ્ચાઓને મદ્રેસા બી પરાવતા, જેનાથી થોડાક પૈસા મળતા, જે કંઈ કામ ઇવનથી કરાતું હતું તે ઇવન કરતા અને મારા માટે સારામાં સારું વસ્તુ ઇવન મેક શો કરતા કે ઇવન લાવતા. મારું યુનિફોર્મ બરાબર હતું, મારા બુક્સ બધા બરાબર કવર ઉઠા, મારા શૂઝ પોલિશ ઉઠા. કોઈને ખબર નહીં પડતી કે મારા બાવા નિમલે મારી મા મને હાચવતા છે અને મારી મા મને બરાબર ભણાવીલા અને બરાબર મને દુનિયાના બારામાં શીખવાડેલા, મને તમીઝ શીખવાડેલા, કેવી રીતે અડબ કરવાનું તે શીખવાડેલા, કે તારી આંખ નીચે કરીને ચાલ, બોલે ત્યારે ધીરેથી બોલ, કોઈ દિવસ પ્રાઉડ નખે બનતો અને હંમેશા યાદ રાખજે કે અલ્લાહ તને જોતા છે. તો મારી મા મને બહુ અડબથી મોટા કરેલા અને મારી મા મારા માટે ખૂબ મહેનત કરીને મને ભણાવેલા અને હું ગ્રેજ્યુએટ બી થયેલો. તો જ્યારે મારું ગ્રેજ્યુએશન થયેલું ત્યારે મેં જોયું કે મારી માના આંખમાં ખુશીના આહા ઉઠા અને મારી માના આંખમાં દેખાતું હતું કે હવે ઇવન ખુશ ઉઠા કે કેટલા વર્ષ મહેનત કરીને મારો પોયરો કંઈ બની ગયો. અને પછી મારી માએ કહ્યું, હવે વખત આવ્યો કે હું તારા માટે એક વાઇફ હોડું, તારી શાદી કરાવું. અને પછી પોયરી બી મળી ગઈ અને મને યાદ છે કે મારી મા મારી શાદીના દિવસ કેટલા ખુશ ઉઠા અને કદાચ ઇવનને વિચારું તો કે ચાલ હવે મારો પોયરો સેટલ થઈ જવાનો, મને હવે મારાથી હવે આરામ કરાહે. પણ લાઈફમાં બીજા પ્લાન આવ્યા. પહેલો દિવસથી મારી વાઇફે ક્લિયર કરી રાખ્યું, બહુ ઓપનલી નહીં પણ મને સમજ પડી ગયેલી મારી વાઇફને મારી મા હાથે નહીં રહેવું હતું. મારી વાઇફ કેવા લાગી, ઘર બહુ નલ્લું છે, મને મારું સ્પેસ જુએ, મારાથી આવી રીતે નહીં રહેવાય. અને હું એને સમજાવવા કર્યો કે
કે મારી માં એકલા છે, મારી માં પાસે મારા ઇલાવા કોઈ નહીં મળે, પણ મારી વાઇફની શિકાયત દરરોજ દરરોજ સાંભળીને ઊભી પછી થાકી ગયો. દિવસ વીક્સ બની ગયા, વીક્સ મહિના બની ગયા, ઘરમાં ટેન્શન વધી ગયું. અને જે ઘરમાં પહેલાં મારી માની ખુશી ઉઠી, મારી ખુશી ઉઠી, હવે એમાં ટેન્શન ને ટેન્શન ઉઠું. હું થાકી ગયો મારી વાઇફને એક્સપ્લેન કરીને. હું થાકી ગયો કે મારી વાઇફ અને મારી માના વચ્ચે હું ચૂઝ કરું, અને થાકી ગયો કે ઘરમાં હું શાંતિ લાવા કરું. તો જ્યારે મારા જોબવાળાએ, મારા જોબ કંપનીએ મને બીજા દેશમાં કામ ઓફર કર્યું, તો મેં લઈ લીધું. તો મારી કંપનીએ મને ઓસ્ટ્રેલિયામાં જોબ ઓફર કર્યું, તો મેં એ જોબ લઈ લીધું. અને મેં મારા પોતાને કહ્યું કે ચાલ મારો ફ્યુચર સારો રહે, મને વધારે ફાઇનાન્સીસ મળે, મારી ફેમિલી બી ખુશ રહે, મારી વાઇફ બી ખુશ થઈ જાહે. અને તે દિવસ જ્યારે મેં મારી માને કહ્યું કે માં અમે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ જવાના, તો ત્યારે મેં મારી આંખ, મારી માના આંખમાં કંઈ જોયું જે મેં કોઈ દિવસ પહેલાં નહીં જોયું. ની ગુસ્સો ઉઠો, ની નારાજગી ઉઠી, બસ દુઃખ ઉઠું. ઇવનના આંખમાં મેં દુઃખ જોયું. તે મારી માં સ્માઇલ કરવાની કોશિશ કર્યા અને સ્માઇલ કરવા બી લાગ્યા. અને મારી માએ મને કહ્યું, તું મને દરરોજ ફોન તો કર હે ને દીકરા. અને મેં પછી વહેલો કહે, દરરોજ હું તમને દરરોજ ફોન કરા અને હું તમને પૈસા બી મોકલાવા, તમને કોઈ દિવસ એવું નહીં ફીલ થવાનું કે તમે એકલા છે. હું પછી તૈયારી કરીને અમે મારી ફેમિલી હાથ, મારી વાઇફ હાથે શિફ્ટ થઈ ગયો. પહેલાં હું દરરોજ મારી માને ફોન કરતો અને પૈસા બી રેગ્યુલરલી મોકલાવતો, અને ફોન પર ઇવન હેલ્થના બારામાં પૂછતો, ઇવન હું ખાધી લૂંટી પૂછતો, પડોશીના બારામાં પૂછતો. પણ ઓસ્ટ્રેલિયામાં બીજા દેશમાં લાઈફ બહુ ફાસ્ટ થાય, બહુ ફાસ્ટ જાય. કામ પર બી વધારે બિઝી થઈ ગયો. મારા બચ્ચાઓ, પોતાના બચ્ચાઓ પેદા થયા, તો મારી જિમ્મેદારી બી વધી ગઈ. નવું ઘર, નવું રૂટીન, નવી ફેમિલી, તો દરરોજ મારા ફોન કોલ બી ટૂંકા થવા લાગ્યા.

કેટલા એકલા ઉટા, કેટલા મહિના પછી વર્ષ બદલમાં બદલી ગયા. મારા પાસે મારા ઓન ચિલ્ડ્રન ઉટા, એ લોકો બી કેટલા માસૂમ, કેટલા બ્યુટિફુલ, કેટલા ઇનોસન્ટ. પણ જ્યારે મને ખબર પડી કે મારો પહેલો પોયરો એનો માઇલ સ્ટોન્સ રીચ નીકળતો હતો, એ વહેલો બેસતો નહીં હતો, વહેલો ચાલતો નહીં હતો, તો મેં વિચાર કર્યો કંઈ નહીં, બધા પોયરાઓ અલગ હોય, બધાની ડિફરન્ટ સ્પીડ હોય બધું શીખવામાં. પણ થોડાક મહિના પછી અમે ડૉક્ટર પાસે ગયા, ટેસ્ટ કરાવ્યા, હોસ્પિટલમાં ગયા અને મને ખબર પડી કે મારો પોયરો ઓટિસ્ટિક છે, એના પાસે રેર જીન ડિસઓર્ડર છે અને એના પાસે ઓટિઝમ છે. અને તે દિવસ મારી આખી દુનિયા બદલી ગઈ. હવે મને ફિકર થવા લાગી, હવે મને રાતના ઉજાગરા થતા, અને હજુ તો મને ખબર પડી કે મારો મોટો પોયરો પાસે ઓટિઝમ હતો. અને થોડોક વખત પછી મને ખબર પડી કે મારો બીજો પોયરોને સ્પાઇના બિફિડા બીમારી ઉઠી. મેં કોઈ દિવસ એ બીમારીના બારામાં શીખેલો બી નહીં, પણ હવે મને ખબર પડી ગઈ કે એના હાથે કેટલું દુઃખ છે, કેટલા સર્જરી છે, કેટલી ફિકર છે. અને અમે આ બે પોયરાઓ માટે ખૂબ દુઆ કરતા, ખૂબ નમાઝ પઢતા, ખૂબ સટકા દેતા, અમને બહુ ફિકર ઉઠી. મારો બીજો પોયરો જેના પાસે સ્પાઇના બિફિડા ઉઠો, તે 2 વર્ષ ઉઠો ત્યારે ગુજરી ગયો. અને આ મારો પોયરોને મેં મારા પોતાના હાથ હાથે દફનાવ્યો. અને એ વખત મારા અંદરમાં કંઈ તૂટી ગયું, મારા પાસે એટલું દુઃખ હતું અંદરમાં, દિલમાં, કે બસ મને સમજ નહીં પડતી હતી કે કેવી રીતે આ પોયરાની મોત આવી ગઈ, કેટલું વહેલું આ પોયરો ગુજરી ગયો, અલ્લાહ પાસે પાસે પાસે પાછો ચાલી ગયો. અને કેટલા વર્ષ પછી પાછે મારી મા મને યાદ આવી. હું એટલો દુઃખમાં હતો કે બસ મને મારી મા જોતી હતી. અને મારી મા મને યાદ આવી કે મારી મા મને બધું આપતા, મારી કેટલી ફિકર કરતા. હું ઈવનનો પોયરો ઉઠો, હવે મારો પોતાનો પોયરો ગુજરી ગયો, તો મને અહેસાસ છે કે મા બાપની કેટલી ફિકર હોય પોયરા માટે. તો મારી મા મને બહુ યાદ આવ્યા. મને બસ ઈવનને હગ કરવાનો, ટાઈમ સ્પેન્ડ કરવાનું મન થયું. તો મેં નેક્સ્ટ ફ્લાઇટ લઈને પાછો સાઉથ આફ્રિકા નીકળી આવ્યો, ઘેરે નીકળી આવ્યો મારી મા પાસે. અને બસ મને એવું ફીલ થયું કે ચાલ મારી મા પાસે જવા, મારી માને બધું કહેવા, મારી મા પાસે માફી માંગા, સોરી કહેવા, પાછો ઈવનને હગ કરા, ઈવનના હાથનું ખાવું ખાવા. પણ જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મેં જોયું કે બહુ મોડું થઈ ગયું. એક નેબરે મને કહ્યું કે તારી મા ફ્યુ વીક્સ અગો ગુજરી ગયા, તારી મા તારા બારામાં બહુ વાત કરતા અને તારો ફોન માટે બહુ વાર બી જોતા. એ સાંભળીને મને બહુ રડવું આવ્યું. અને મેં પૂછ્યું ઈવનના હાથે કોણ હતું જ્યારે ઈવન ગુજરી ગયા. અને પડોશીએ કહ્યું અમે ઉઠા, અમે નેબર્સ ઉઠા, અમારેથી જે કરાયું તે અમે કર્યું. અને આ પોયરો કહે કે મારી બિચારી માં જે મને જિંદગી આપેલી, મને પેદા કરી લ, તીવનના જનાઝા સ્ટ્રેન્જર્સને ઊંચકવા પડ્યો, ઈવનના પોતાનો પોયરો બી નહીં હતો. જે માં બધું કુરબાન કરીને મને લાઈફ આપી, તે માં કબરમાં એકલા ચાલી ગયા. અને મેં પછી કબ્રિસ્તાન ગયો અને ત્યાં ખૂબ દુઆ માંગી, ખૂબ રડ્યો. અને મને પહેલી વખત અહેસાસ થયો અને સમજ પડ્યો કે સક્સેસ, વર્લ્ડલી સક્સેસ કંઈ નહીં મળે. આમ પોતાની માં આપણે કુરબાન કરતા હોય એના માટે, તો આ સક્સેસ બિલકુલ યુઝલેસ છે. અને કમ્ફર્ટ બી કંઈ નહીં મળે.

0: જ્યારે પોતાની માં અને પોતાના બાવા એકલા હોય, લોનલી હોય, તો આપણું કમ્ફર્ટ શું કહેવાય? અને મેં રિયલાઇઝ કર્યું કે હું એક પોયરો છે જે લાઈફમાં ફેલ થઈ ગયો. તો આ કિસ્સો, મને ખબર થોડોક લાંબો કિસ્સો છે, પણ આ કિસ્સો કેટલો સાદ છે, સાદ એન્ડિંગ છે. અને કેટલા લોકો એક્સપિરિયન્સ કરે કે મા બાપ જ્યારે જીવતા હોય એ લોકોની કદર નહીં કરે અને ગુજરી જાય પછી રિગ્રેટમાં રહી. તો હું આજે એડવાઇસ આપું બધાને, આપણે બધાને જ્યાં લગીને આપણા મા બાપ છે એ લોકોની ખિદમત કરવું જોઈએ, એ લોકોની કંપની દેવું જોઈએ, એ લોકોની કદર કરવું જોઈએ, રિયલાઇઝ કરવું જોઈએ કે આ મા બાપ આપણને જન્નતમાં લઈ જાય. આપણે એ લોકોને, આપણે એ લોકોની નાફરમાની કરવું તો આપણે અલ્લાહ તાલાની નાફરમાની કરતા છે. તો આપણાથી કેવી રીતે, આપણાથી કેવી રીતે આપણી આપણા મા બાપને લુક આફ્ટર કરાય, કેવી રીતે આપણાથી મા બાપને દેખાડાય કે આપણે એ લોકોના બારામાં કેર કરે. પહેલું વસ્તુ છે, એને કિસ્સોથી આપણે સંભળે કે એ લોકોને રેગ્યુલરલી ફોન કરવું જોઈએ. હવે મને ખબર છે કે હવે એવો જમાનો છે કે લોકો મા બાપ સાથે નહીં રહે, લિવિંગ ઇન એક્સટેન્ડેડ ફેમિલી આ હવે કોઈ વધારે નહીં કરે, બધા પોતપોતાના ઘરમાં રહેવા જાય શાદી કરીને. અને આ ગલત નિમલે, કંઈ હરામ નિમલે, પણ એનું મતલબ નહીં કે આપણે આપણી જિમ્મેદારી, આપણા મા બાપના તરફ આપણે જે હક અદા કરવાના છે તે આપણે ભૂલી જાય. તો દૂર રહેતા હોય કે બીજા ઘરમાં રહેતા હોય તો એટલીસ્ટ આ વસ્તુ કરવું જોઈએ. એક, કે આપણે એ લોકોને રેગ્યુલરલી ફોન કરે. બીજું, કે આપણે એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરે, બહેને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે, નહીં કે આપણે ત્યાં બેહે પણ આપણે સેલ ફોનમાં જોયા કરે, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે. બીજું, કે આપણે એ લોકોના કિસ્સા સંભળે. જ્યારે આપણા મા બાપ રિટાયર થઈ જાય, દોહા થઈ જાય, તો એ લોકો ચાહે કે બસ કોઈ બહેને એ લોકોના મેમરીઝ સંભળે, એ લોકોના જૂના કિસ્સા સંભળે. અને કોઈ વખત આપણને એવું ફીલ બી થાય કે ઓ બાવા તો બહુ ધીરેથી બોલે અને કેટલી વાર લાગે એવને કંઈ કહેવા માટે, પણ સબર કરવું જોઈએ, આપણા મા બાપના સ્ટોરીઝ સાંભળવું જોઈએ. બીજું, હું આપણાથી એ લોકોના ઘરમાં હેલ્પ કરાય, કંઈ બી મેન્ટેનન્સ કરવાનું હોય, ક્લિનિંગ કરવાનું હોય, કુકિંગ કરવાનું હોય, કંઈ બી હાઉસ હોલ્ડ ચોર્સ તેમાં હેલ્પ કરવું જોઈએ. અને કુકિંગમાં બી જે એ લોકોને પસંદ પડે, એ લોકોને ભાવે તે બનાવીને એ લોકોને ટ્રીટ કરવું જોઈએ. કોઈના મા બાપને મીઠું બહુ ભાવે, આપણાથી કંઈ મીઠું બનાવીને દેવાય. કોઈના મા બાપને બિરયાની બહુ ભાવે, કદાચ કોઈને કંઈ ફલૂડા ભાવે, બનાવીને ટ્રીટ કરવું જોઈએ આપણા મા બાપને, એ લોકોની દુઆ લઈ લેવું જોઈએ. પછી બીજું, હો આપણાથી એ લોકો માટે ગિફ્ટ્સ લવાય. કદાચ અલ્લાહ તાલાએ આપણને માશાલ્લાહ બહુ બરકત આપેલી છે રોજીમાં, તો આપણને આપણા મા બાપ પર બી સ્પેન્ડ કરવું જોઈએ. આપણે જોઈ કે ઘરમાં કંઈ નવી વસ્તુ આપણથી લવાય, કદાચ મા કુકિંગ કરતા હોય પણ હવે એવાના આંટ બહુ દુખે, તો આપણથી કંઈ ઇલેક્ટ્રિક ચોપર લઈ આવાય, કંઈ અપ્લાયન્સ લઈ આવાય, કંઈ બી વસ્તુ જે આપણે મા બાપને યુઝફુલ આવે તે આપણાથી લાવી દેવાય. નાઇસ થોટફુલ ગિફ્ટ્સ બી લાવી દેવાય. પછી મા બાપને એ લોકોના અપોઇન્ટમેન્ટ્સમાં લઈ જવું જોઈએ. કેટલા દોહા લોકો બિચારા ડૉક્ટર પાસે નહીં જાય, કેમ કે એ લોકોને ફિકર કે કોણ મને લઈ જાય, ને પછી એ લોકો દુખાવો હાથે, બીમારી હાથે બેસી રહે. એવું નહીં કરવું જોઈએ. આપણા મા બાપ આપણી જિમ્મેદારી છે જ્યારે એ લોકો દોહા થઈ જાય. આપણે ન લહુતા, બીમાર પડતા, એ લોકો આપણને રશ કરીને ડૉક્ટર પાસે લઈ જતા. હવે એ લોકોની ઉંમર થઈ, એ લોકો બીમાર, તો રશ કરીને એ લોકોને અપોઇન્ટમેન્ટમાં લઈ જવું જોઈએ. તો કંઈ બી અપોઇન્ટમેન્ટ્સ, ડેન્ટિસ્ટ, ડૉક્ટર જે હોય તે એ લોકોના હાથે જવું જોઈએ, નહીં કે આપણે ટેક્સી પરમાણે એ લોકોને ત્યાં ઉતારીને નહીં જાય. એ લોકોને અપોઇન્ટમેન્ટ્સમાં લઈ જવું જોઈએ. કંઈ બી મેડિકલ ઇન્ફોર્મેશન હોય આપણથી એ લોકોને સમજાવાય કે ડૉક્ટરે એમ કહ્યું, તમને એમ કવર વાપર હે, એક્સપ્લેન કરવું જોઈએ.
1: બીજું હું આપણાથી નવું ટેકનોલોજી આપણા મા બાપને શીખવાડાય, એ લોકોને અંધારામાં નહીં રહેવા દેવું જોઈએ. હવે તો ટેકનોલોજી કેટલું એડવાન્સ છે, સેલફોન હોય તો એ લોકોને દેખાડવું જોઈએ કે આવી રીતે તમારાથી મને ફોન કરાય, આવી રીતે તમારાથી મને વોઇસ નોટ મોકલાવાય, આવી રીતે તમારાથી મને મેસેજ કરાય, તમને ગ્રાન્ડ ચિલ્ડ્રન જોવો હોય તો તમે આ બટન દબાવજો, વિડીયો કોલ થાય. એવી રીતે આપણાથી આપણા મા બાપને નવું ટેકનોલોજી દેખાડાય તો એ લોકોથી બી એન્જોય કરાય, એ લોકોને બી સમજ પડે કે લાઈફ કેટલી એડવાન્સ થઈ ગયેલી છે. આપણી મા બાપને શુકર અદા કરવું જોઈએ હંમેશા, એવું નહીં ટ્રીટ કરવું જોઈએ એ લોકોને કે એ લોકો આપણા પર બોજ છે. આ બિલકુલ ગલત છે. મા બાપની ખૂબ શુકર અદા કરવું જોઈએ અને મા બાપનું ફાઇનાન્શિયલ સિક્યુરિટી ચેક કરવું જોઈએ અને જોવું જોઈએ કે આપણે એ લોકોને ફાઇનાન્શિયલી સપોર્ટ કરતા છે. ચેક કરવું જોઈએ કે બિલ્સ આર ગેટિંગ પેડ, એ લોકોને હેલ્થ કેર ઇઝ ગેટિંગ પેડ અને કંઈ બી ખોરાક ઘરમાં જે એક્સપેન્સીસ હોય તે એ લોકોથી અફોર્ડ કરતા છે નિક. તો આપણાને સપોર્ટ કરવું જોઈએ ફાઇનાન્શિયલી. પછી મા બાપને ઇન્કરેજ કરવું જોઈએ કે એ લોકો કંઈ બી હોબીઝ કરતા હોય તો તેને કન્ટિન્યુ કરે. જ્યારે આપણા મા બાપ ઓલ્ડર થાય તો એ લોકોને એમ થાય કે હવે આપણે યુઝલેસ થઈ ગયા, બસ ઘરમાં બેસીને અલ્લાહ અલ્લાહ કરા કરો. અલ્લાહ અલ્લાહ આપણાથી ડિફરન્ટ વેઝ કરાય, આપણાથી વોક કરીને બી ઝિકર કરાય, ગાર્ડનિંગ બી કરાય, બુક બી વાંચાય. તો આપણને ઇન્કરેજ કરવું જોઈએ આપણા મા બાપને કે આપણે એ લોકોના હોબીઝ પાછા એ લોકોના હોબીઝ કરે. કેટલા બુઝુર્ગ લોકો ઓલ્ડર પીપલ ડિપ્રેશનમાં છે આપણને સમજ નહીં પડે, લોનલીનેસના લઈને, બીમારીના લઈને, ફિકરના લઈને એ લોકો ડિપ્રેશનમાં છે. તો આપણને સાચવવું જોઈએ કે આપણા મા બાપ ડિપ્રેશનમાં નહીં ચાલી જાય. એ લોકોને હોબીઝ કરાવવું જોઈએ, ફરાવવું જોઈએ, ફેમિલી આઉટિંગમાં લઈ જવું જોઈએ, નવું ટેકનોલોજી શીખવાડવું જોઈએ, એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ, ગિફ્ટ્સ લાવવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. જેવી રીતે આપણા મા બાપ આપણાને મોટા કરેલા છે, જેવી રીતે આપણા મા બાપ આપણાને ફાઇનાન્શિયલ સિક્યોરિટી દેતા, આપણા મા બાપ આપણને સારું સારું ખવડાવતા, આપણા મા બાપ આપણને સારી એડ્યુકેશન આપે, આપણા મા બાપ આપણને નવું ટેકનોલોજીનું બધું લાવી દેતા, હવે એ લોકોના ઓલ્ડ એજમાં આપણું ટર્ન છે કે આપણે આ બધી વસ્તુને ન ખ્યાલ કરે. તો એ લોકો માટે ખૂબ દુઆ બી કરવું જોઈએ, એ લોકોને લવ ખૂબ કરવું જોઈએ અને એ લોકોને ફીલ કરાવવું જોઈએ કે અમે છે તમારા હાથે, અમે તમને લવ કરે અને તમને કંઈ બી જોતું હોય તો અમે આટલે છે, તમે લોનલી નથી. બસ એટલું છે આપણને કરવાનું અને એ લોકોને કહેવા કરવાનું કે મા બાવા તમે અમારા માટે દુઆ કરો, તમારી દુઆ કબૂલ થાય, તમે જીવતા છે દા લગીન મારા માટે, મારા હસબન્ડ માટે, મારી વાઈફ માટે, મારા પોયરાઓ માટે, તમે પ્લીઝ દુઆ કરો. જ્યાં લગીન મા બાપ છે એ લોકોની દુઆ લઈ લેવું જોઈએ. અલ્લાહ તાલા પેલા મને અને બધા સંભળવાવાળાને અમલ કરવાની તોફીક દે. આમીન.

આપણે કિડનીઝના બારામાં વાત કરવાના છે અને કિડનીનું હેલ્થ. તો કેટલા લોકો શોક થઈ જાય જ્યારે એ લોકોને ખબર પડે કે એ લોકો પાસે કિડની ડિઝીઝ છે. કિડની ડિઝીઝ એક સાયલન્ટ કન્ડિશન છે અને કિડનીઝ શું કરે, કિડનીઝ ઓલ ધ ટાઈમ કામ કરા કરે. એ લોકો કિડનીઝ બે છે, એ કિડનીઝ આપણા લોહીમાંથી વેસ્ટ ફિલ્ટર કરે, આપણા ફ્લુઇડ્સ બેલેન્સ કરે અને આપણું બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે. જ્યારે કિડનીઝ બરાબર નહીં ચાલે તો બોડીમાં પછી ટોક્સિન બિલ્ડઅપ થાય, અને જ્યારે કિડની ડિઝીઝ એડવાન્સ સ્ટેજમાં હોય તો પછી આપણને સમટાઈમ ડાયાલિસિસની બી જરૂરત હોય અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ બી. તો કિડની ડિઝીઝ બધાને અફેક્ટ કરી શકે, પણ આપણે સાઉથ એશિયન્સ જે લોકો ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશના છે, આપણા પાસે હાયર રિસ્ક છે કિડની ડિઝીઝનો. અને એનું કારણ છે કે આપણા પાસે વધારે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કન્ડિશન વધારે હોય આપણા કમ્યુનિટીઝમાં. અને આ બે, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર, ધીરે ધીરે આપણા કિડનીઝને ડેમેજ કરે. તો કોઈ વખત કોઈ પેશન્ટ એના ફોર્ટીઝમાં હોય, ફિટ હોય, એક્ટિવ હોય, કંઈ બી સિમ્ટમની હોય, રૂટીન ચેકઅપ માટે જાય અને ટેસ્ટમાં દેખાડે કે એ લોકો પાસે અર્લી કિડની ડેમેજ છે, કેમ કે એ લોકો પાસે હાઈ બ્લડ પ્રેશર છે જે એ લોકોને ખબર બી નહીં ઉઠી. તો સિમ્પલ લાઇફસ્ટાઈલ ચેન્જીસ અને દવાથી ડિઝીઝ, કિડની ડિઝીઝ આપણથી ઓછું કરાય. હવે યાદ રાખવું જોઈએ, કિડની ડિઝીઝ ધીરે ધીરે ડિવેલપ થાય અને આપણને ખબર બી નહીં પડે કે થતું છે. ઓબ્વિયસ સાઇન્સ બી નહીં હોય, પણ આપણને ચેક કરવું જોઈએ આ થોડીક વસ્તુ. તો પહેલું વસ્તુ છે, કોમન કોઝ કિડની ડિઝીઝનું છે ડાયાબિટીસ. ડાયાબિટીસ તેનાથી હાઈ બ્લડ શુગર લેવલ્સ હોય અને એ કિડનીનું ફિલ્ટરિંગ સિસ્ટમ ડેમેજ કરી નાખે. કોઈના પાસે હાઈ બ્લડ પ્રેશર હોય તે બી એક કોમન કોઝ છે ઓફ કિડની ડિઝીઝ, કેમ કે કોન્સ્ટન્ટ પ્રેશરથી કિડની ટીસ્યુ ડેમેજ થઈ જાય. કોઈના પાસે ઇન્ફ્લેમેશન બહુ હોય તેનાથી કિડની પ્રોબ્લેમ્સ થાય. કોઈના પાસે ઓટો ઇમ્યુન કન્ડિશન હોય કોઈ વખત તેનાથી બી કિડની પ્રોબ્લેમ થાય. કોઈના પાસે પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ હોય, અને આ છે એક જેનેટિક કન્ડિશન, હેરેડિટરી કન્ડિશન. અને કોઈ વખત આપણું લાઇફસ્ટાઈલને લઈને કિડની ડિઝીઝ થાય, કદાચ આપણે સ્મોક કરતા હોય, આપણે હેલ્ધી ખાતા નહીં હોય, આપણે ઓબીસ, ઓવરવેઇટ હોય, તેનાથી બી રિસ્ક વધી જાય. તો સાઇન્સ શું છે, આપણને શું જોવું જોઈએ કે આપણેથી નોટિસ કરાય કે કદાચ કિડની ડિઝીઝ હોય. તો અર્લી સ્ટેજીસમાં કંઈ બી સિમ્ટમ નહીં આવે, પણ પછી જેમ જેમ આ કિડની ડિઝીઝ પ્રોગ્રેસ થઈ, આપણને જોવું જોઈએ કે કંઈ બી ફીટ, એન્કલ્સ, ફેસમાં સ્વેલિંગ હોય, હંમેશા થાક લાગતી હોય, આપણું પિશાબમાં બદલાવ આવે અથવા તો શોર્ટનેસ ઓફ બ્રેથ, આ બધી વસ્તુ છે સિમ્ટમ્સ ઓફ કિડની ડિઝીઝ. તો શું છે, સ્વેલિંગ ઇન ધ ફીટ, એન્કલ્સ, ફેસ, ટાયર્ડનેસ, ચેન્જ ઇન યુરિનેશન અને શોર્ટનેસ ઓફ બ્રેથ. તો કોઈના પાસે ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, ફેમિલી હિસ્ટરી ઓફ કિડની ડિઝીઝ હોય, તો રેગ્યુલર ચેકઅપ માટે જાયા કરવાનું, બેહીની રહેવાનું, ચેકઅપ કરાઈ આવવાનું. અર્લી ડિટેક્શનથી આપણાથી એનું ડિઝીઝનું પ્રોગ્રેસ સ્લો ડાઉન કરાય. આપણે પ્રોબ્લેમને ઇગ્નોર કરવું તો એ વધતું જાય ને કિડની પછી બિલકુલ ખલાસ થઈ જાય. તો આપણથી કેવી રીતે કિડનીઝને પ્રોટેક્ટ કરાય, રેગ્યુલર ટેસ્ટ કરવા માટે જવું જોઈએ. બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટથી અર્લી પ્રોબ્લેમ આપણથી ફાઇન્ડ આઉટ કરાય. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું જોઈએ. ખાતી વખત સોલ્ટ અને શુગર ઓછું ખાવું જોઈએ, વધારે વેજીટેબલ અને ફ્રૂટ ખાવું જોઈએ. દરરોજ એક્સરસાઇઝ, મૂવમેન્ટ કરવું જોઈએ અને દવા યુઝ કરવામાં સાચવવું જોઈએ. લોંગ ટર્મ પેઇન કિલર યુઝ કોઈ વખત આપણું કિડની બગાડે
તો સાચવવું જોઈએ કે આપણે બહુ પેઇન કિલર્સ ની લેયા કરીએ લાઈફમાં. તો આપણા એશિયન પીપલ માટે ખાસ એડવાઇસ છે કે કુકિંગ કરતી વખત લેસ સોલ્ટ વાપરવું જોઈએ, ખાતી વખત ઓછું પાપડ, અચાર એવું વસ્તુ ઓછું કરી રાખવું જોઈએ, અને ખાતી વખત શુગરી ડ્રિંક્સને અવોઇડ કરવું જોઈએ, ચામાં શુગર નહીં રાખવું જોઈએ, મીઠી ચા બોની પીવું જોઈએ, અને મીઠાઈ ને એવું ઓછું કરી રાખવાનું, નહીં ખાવું જોઈએ. પછી ડીપ ફ્રાઈંગ કરવાના બદલે, કેમ કે આપણાને તો સમોસા ભજીયા બધી વસ્તુ બહુ ભાવે, ડીપ ફ્રાઈંગના બદલે આપણે ટ્રાય કરવું જોઈએ કે આપણે બેકિંગ કરે, ગ્રીલિંગ કરે, સ્ટીમિંગ કરે, એર ફ્રાઈંગ કરે, અને આપણે વધારે એક્ટિવ રહી. તો ખાઈને પછી એસ્પેશિયલી આપણને કઈ એક્સરસાઇઝ કે વોક કે કંઈ બી કરવું જોઈએ તો આપણું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર રેગ્યુલેટ થાય. તો બોટમ લાઈન છે, કિડની ડિઝીઝ સાયલન્ટ છે પણ ડેન્જર છે, સાયલન્ટ અને ડેન્જરસ છે. તો અર્લી ટેસ્ટિંગ કરવાથી, લાઈફ સ્ટાઇલ ચેન્જ કરવાથી આપણી કિડની હેલ્થને બચાવાય. આપણે એને ઇગ્નોર કરવું, બેહી રહેવું એના હાથે, તો પછી વધી જાય અને ફ્યુચરમાં કદાચ ડાયાલિસિસની બી જરૂરત પડે, ટ્રાન્સપ્લાન્ટની બી જરૂરત પડે. તો સાચવવું જોઈએ, ગેટ અ ચેકઅપ, અને આપણું હેલ્થી ઇટિંગ ને એવું બી કરવું જોઈએ વધારે. અલ્લાહ તાલા બધાને તંદુરસ્ત રાખે અને જે કોઈ બીમાર હોય એને શિફા દે.

ચાલો હવે પૂરું કરવા પહેલા આપણે હમરે કે હસનભાઈ ને હાજરાબાઈ હું વાત કરતા છે. હાજરાબાઈ નવું એક્સરસાઇઝ રેજીમ ચાલુ કરેલું છે તો હાજરાબાઈ મિરરમાં જોઈને કહેતા હતા, હસન જોની માય સ્ટમક ઇઝ ફ્લેટ. હસનભાઈ જવાબ આપ્યો, એ શબ્દોમાં એલ સાયલન્ટ છે, માય સ્ટમક ઇઝ ફ્લેટ ની, માય સ્ટમક ઇઝ ફાટ. ને આટલે આપણું ગુજરાતી શો આજે પૂરું થઈ ગયું. સાંભળવાવાળું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે તમને સાંભળવામાં મજા બી આવી અને શીખવાનું બી મળ્યું. મારું નામ છે સારાભાઈ, મને તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો. અને મારી દુઆ છે કે અલ્લાહ તાલા બધાને આજે જે કહેલું છે તેના પર અમલ કરવાની તોફીક દે, આમીન. પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. તા લગીન ખુશમાં રહેજો, તમારી તબિયત સાચવજો. ફી અમાનિલ્લાહ, વસ્સલામ આલેકુમ વરહમતુલ્લાહ.